0: સંસાન જોતો ઉમા શરમા ખીતો ખાતિ જાજુ
1: તાજુ
2: માવાન તો વાન તો ખમતી કાવાન તો ઓચો તો મોલી કોલે કે કાતિ પાતમ શરણ એમ કોઈ કોઈ કાપે તો કી સોમરે કે કાવી કોટે કાતિ પાતમ